બસંતી દેવી તઈ સાથે ગાયને લોગીતા સાથી મારી કાર્યક્રમ ખતમ હોને વખત હોય તા મોલે ત્યાં ઇજાજત સભી કાર્યક્રમ શૂન્ય આડેલે મેરી તરફા કા રામ રામ કાર્યક્રમે પ્રસ્તુત કરતા તે દીપક કુમાર.